0: મુશ્કેલ થો, સોસાયટીના લે કે ચલનું ચીઝ, યા થા કિ તેને કિતા મેરા પેરેન્ટ્સ ભી ઇસ ચીઝ ના ઇન્ફ્લુઅન્સ હોયા, યે ઇસ રા કી લગાવી બા લોક ની કરન દેસી, યા બહોત નેગેટિવિટી ક્રિએટ હો જાય.
1: ઠીક
0: વા ફેસ કરી કાફી જ્યાદા ફાઇનાન્શિયલ કો થોડો બહોત, ઉતનો જ્યાદા નહીં, ક્યોકે અલહમદુલિલ્લાહ કી કારગરની સપોર્ટ કિયો ફાઇનાન્શિયલી, એન્ડ આપણું ભી અચ્છો ખાસો સપોર્ટ આપણી તરફો ભી કિયો, એન્ડ સ્ટાર્ટઅપ્સ વસ્તે અહીં કાફી જ્યાદા મારે વસ્તે ચીઝ જેડી હમણાં અગે લીજી લગાવી, ઓન્ટરપ્રનોરશિપ યા વુમન ઓન્ટરપ્રનોરશિપ, ઉસકી કાફી જ્યાદા હેલ્પ વગેરે લી. તો
1: જી ઇસ નાલ જુડ્યો એ સવાલ થારે તે નરસિંહ જી, તમને ગવર્મેન્ટ કી કુછ સ્કીમ્સ કો પતો હોય જેસરા મિશન યુવા વગેરા, જેડી કે નૌજવાના ના પડ્યા લિખ્યા ના દે, જિસકી બેસિસ પે આપનો સેટઅપ કર સકે બિઝનેસ?
2: જી બિલકુલ, ખાસ કર ઔરતાં કી અગર ગલ કરમ,
1: જી
2: યુથ વસ્તે ઔરતાં વસ્તે જેડી જે કે RLM એક સ્કીમ હે, ઉસ
1: રૂરલ લાઇવલીહુડ મિશન,
2: બિલકુલ ઉસકા અંડર આવે ઉમીદ સ્કીમ,
1: બિલકુલ ઉમીદ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, જી
2: સેલ્ફ હેલ્પ ગ્રુપ હે,
1: ઠીક
2: વે ઔરતાં ના લોન દે,
1: ઇન્ટરેસ્ટ રેટ ભી કાટવે,
2: બિલકુલ ઇન્ટરેસ્ટ રેટ નોર્મલ બેંક કા લોન તો બહોત કાટવે, તાં કો ગ્રુપ બનાવે ઉના માં, ફિર ઉના માં લીડર હોવે, ફિર ઉના વે લોન કો ગ્રુપ દે, ઉસમાં બહોત સારી એસી ઔરતે જિના ને આપણા સ્ટાર્ટઅપ સ્ટાર્ટ
1: કર્યા,
2: ઉનાને ડેરી ફાર્મ સ્ટાર્ટ કર્યા, આપણા કિસીને બ્યુટી પાર્લર સ્ટાર્ટ કર્યો હે, કિસીને આપણો દૂસરો હે પીએમ મુદ્રા યોજના, ઉસમાં ભી વે ઉસમાં સબસિડી હે, ઉસમાં જૈસે કે મેં આપણો સોચ્યું હે કે હમ બિઝનેસ ના થોડો એક્સપેન્ડ કરાંગા, તો ઉસકી વજહ તો મેં ખુદ ઇસમાં જુડો યુથ ના લોન દે, લડકીયા ના બેંક લોન દે, બિલકુલ 5 લાખ કો ઉસકા વસ્તે મેં ખુદ અપ્લાઈ કિયો, ઇન્શાઅલ્લાહ જલ્દી હો જાયેગો. તે
1: બેશક ઉસકે બીચ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર જો DIC હે ઓ તો, યા ઇસી તરીકા પર KVIB હે, જે કે EDI હે, સા ડિપાર્ટમેન્ટ્સ હે જે તે તમ અપ્લાઈ કરે, ઓર ઉસતે બાદ ઉસમાં DLIC હે ડિસ્ટ્રિક્ટ લેવલ જડી હોય કમિટી બેસ હે લોન અપ્રૂવ કરે, ઉસતે બાદ થારો કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ કરાઈ હોય હે ના,
2: બિલકુલ બિલકુલ,
1: સેટઅપ કિસ તરહ તમને કરનો હે કે કર મેન્ટર્સ હે,
2: હેન્ડીક્રાફ્ટ વસ્તે જિસ રંગ સોજની કો કામ હે ઉસકા વસ્તે ભી ગ્રુપ બનાવે, લોન દે ઉના વસ્તે, યા કોઈ ભી એસા કામ હે જના વસ્તે વે ટ્રેનિંગ દે, ઉસ તો બાદ વે લોન દે.
1: ઠીક સવાલ અંજુમ જી થારે તે, અગર કાઈ લડકી જોબ ઓર બિઝનેસ માં કન્ફ્યુઝ હે કે મને કે કરનો ચાહી, તમ ઉસને કે સજેસ્ટ કરેંગા, ક્યુંકી તમ ભી કિતે કન્ફ્યુઝ થા ઓર આજ કન્ફ્યુઝન દૂર હે.
0: અગર દેખા તે દો હી ચીઝ અપની જગા સહી હી, જોબ ભી બિઝનેસ ભી, ઓણ યો હે એક તે બિઝનેસમાં યો પતો હે, હા ફાઇનાન્શિયલી કિતે ને કિતે ઇન્સાન આપણું આપ સ્ટ્રોંગ કરનું હે પહેલાં સ્ટાર્ટિંગમાં, બાદમાં ચલો ચીઝ હમણાં અગર જે કીડી હે જરા ગ્રાન્ટ દઈ શકે હમ હમણાં સ્ટાર્ટઅપ્સના, યા જે કે સ્ટાર્ટઅપ હે યા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કર ગયે મિશન યુવા વગેરે, યે બાદમાં હી, પહેલાં હમણાં યે જરા સ્ટેપ પહેલાં યે ચકણા હે, ઇન્વેસ્ટ હે કિતે ને કિતે ઇન્વેસ્ટમેન્ટ કરની હે, એક પ્રોપર પ્લાનિંગ લોડે, એક પ્રોપર ટીમ લોડે, અગર વો કોઈ નહીં કર સકતો તે બહેતર હે ઉસને જોબ દર જાણું, હા અગર ઉસકો માઇન્ડસેટ ફુલ હે જે મેને બિઝનેસ હી કરનું હે ફિર જાણું લોડે, અગર નહીં હે વો જોબ હી કરનું ચાહે, ક્યોંકિ હર ઇન્સાન સહી એક જૈસો નહીં સોચતો, હર કિસી વો માઇન્ડસેટ અલગ અલગ હે, તો જેડા બિઝનેસ દર જાણું ચાહે વે સોચી જે રિસ્ક હે યા યો તો હે, મગર તમ વો પહેલો સ્ટેપ હે ના વો જાણું હે વો કરનું હે સ્ટાર્ટ કિતે ના કિતે, જેડા જોબ કરના ચાહે યા સીધી ગલ હે ઉના ના ઉસ વસ્તે મહેનત કરની, ક્યોંકિ ભાઈ વહી કરનો હી જાવી, વે અગર બિઝનેસ કી તરફ જીંગા કિતે ને કિતે વે લેક કરીંગા શાયદ,
1: ઠીક
0: વો ડિપેન્ડ કરે આપણા માઇન્ડસેટ પર કેડો કે કરનું ચાહે, બાકી દોય ચીજ આપણી જગ્યા સહી.
1: નરગિસ જી તમ દસેંગા કે ગુજર લડકીયા વસ્તે આજ કા જમાના માં સબતે બડી રુકાવટ કી હે, એજ્યુકેશન, એક્સપોઝર યા કોન્ફિડન્સ?
2: ગુજર બકરવાલ લડકી ગલ કી છે તે મને લાગે કે ત્રણ ચીજ હે,
1: ઠીક
2: ત્રણ ચીજ લેક કરે, ક્યું ગુજર લડકી વસ્તે ના એક લિમિટ સેટ હે, પઢાઈ ઇસ તક કરની હે તમને, ઉસ તો બાદ ઉના કોઈ એક ના પાથ ક્લિયર હે કે તમને ઉસ તો બાદ શાદી કરની હે, ઓણ મત ચેન્જિંગ આવે લગી, લેકિન વો હે, બાકી માઇન્ડસેટ વો સબ તો ઇમ્પોર્ટન્ટ હે, કે લોકો કો માઇન્ડસેટ એસો હે કે લડકિયા ના ઓણ ચેન્જ તો હમેં લગા, લેકિન જોબ નહીં કરની વે કાર વસ્તા હે કાર રહેંગી, બાકી ઓણ આપણો સ્ટાર્ટઅપ ભી સ્ટાર્ટ કરી લગી, લેકિન માઇન્ડસેટ બન્યો હે સોસાયટી કો પ્રેશર આવે, કુછ
0: પરસેન્ટ હે સોસાયટી માં અગર દેખ્યો જાય ગુજર બકરવાડ માં હે એસો કી 10-20% હી લોક જેડા કરી પુશ બચ્ચા ના ચલો યે આપણો કુછ કરનું ચાહી યા બાકી ચીજ, બાકી મિના વૈસે કીતે ના કીતે લેક કરી લગાવી એજ્યુકેશન સેક્ટર માં ભી, શાયદ કુડિયા ના કી લગાવી ચલો તમને ઇત તક પડનું હે બાકી, યા બિઝનેસ કો દેવો મું બહેતર કહે સકું, ક્યોંકે મી બહોત જ્યાદા ઇસમાં फेस करी चीज यही सोसाइटी नहीं बहुत ज्यादा इन्फ्लुएंस करी
1: फिर एक्सपोजर उसकी भी कम
2: अवेयरनेस नहीं बचपन तो पीछे थे लड़की ने लगा कि शायद मारो पढ़ना जरूरी नहीं है
1: अच्छा
2: उन्होंने अवेयरनेस नहीं है ना क्यों